નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99.

9668 બાર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95 12 99 66 88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસ

0: फेसबुक एक्स के इंस्टाग्राम आईडी पर संपर्क करो
1: અને તમે WhatsApp પણ કરી શકો છો 9596968 88 પર અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો
0: મસ્ત રહો વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ

0: આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ શ્રીમદ ભગવદ્ ગીતાને સરળતાથી સમજાવતા આ પ્રસારણમાં આપણે ધીમે ધીમે ગતિ કરતા કરતા 16મા અધ્યાય સુધી પહોંચ્યા છીએ. 16મા અધ્યાયની શરૂઆતમાં આપણે જોયું કે કેટલીક સંપત્તિ લઈને મનુષ્ય જન્મે છે, ગુણોની સંપત્તિ. આર્થિક સંપત્તિની વાત નથી, ભૌતિક સંપત્તિની વાત નથી, પણ એવી સંપત્તિ કે જે આપણા ઉદ્ધરણ કે આપણા અધપતનનું કારણ બને છે. એના માટે બે શબ્દો વાપર્યા ભગવદ્ ગીતાએ, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ ઉર્ધ્વગતિ કરાવનારી થાય અને ક્રમે ક્રમે આપણને સંસારના બંધનોમાંથી મુક્ત કરાવનારી બને. જ્યારે આસુરી સંપત્તિ છે એ ધીમે ધીમે ધીમે ધીમે અધોગમન તરફ આપણને લઈ જાય, અધોગતિ કરાવે અને સંસારના બંધનો વધારે ને વધારે દ્રઢ થતા જાય. આ દૈવી સંપત્તિ અને આસુર, દૈવી સંપત્તિની વાત કરતી વખતે કેટલી બધી વસ્તુઓ ગણાવી છે, આસુરી સંપત્તિની વાત કરતી વખતે બહુ જ ઓછું ગણાવ્યું છે, પણ એવું ઓછામાં ઘણું છે. આપણે ગઈ વખતે છેલ્લે એવો વિચાર કરતા હતા કે આપણે અભ્યાસ કરવો જોઈએ આપણી પોતાની જાતનો, કે આપણી પાસે કેટલી દૈવી સંપત્તિ છે અને કેટલી આસુરી સંપત્તિ છે. જેમ કોઈ માણસ પોતાના આય અને વ્યયનો હિસાબ કરતો હોય તો એ નક્કી કરે કે મારી પાસે બેલેન્સ કેટલું છે અને મારી પાસે દેવું કેટલું છે. બેલેન્સમાં બધા સદગુણો અને દેવામાં બધા દુર્ગુણો, નક્કી કરવું જોઈએ માણસે કે મારી પાસે દૈવી સંપત્તિ કેટલી છે અને મારી પાસે આસુરી સંપત્તિ છે અને જો હોય તો કેટલી છે. લગભગ આપણામાં દરેક માણસ માત્રમાં માણસ છે એટલે માણસની મર્યાદાઓ હોય, માણસ માત્રમાં કેટલું સારું અને કેટલું ખરાબ હોય. સારાની વૃદ્ધિ કરવી અને ખરાબની ધીમે ધીમે ધીમે ધીમે આપણે એમાંથી સુધારતા જવું એ આપણું કર્તવ્ય થઈ જાય અને તો આપણે આપણી જાતની ઉર્ધ્વગતિ કરી શકીએ, આપણી જાતને અધોગતિ તરફથી અટકાવી શકીએ. એટલે જગતની અંદર બે પ્રકૃતિવાળા માણસો છે એવો અર્થ થયો, દૈવી માણસો અને આસુરી માણસો. દેવલોક ને રાક્ષસ લોક ને એવા ભાગ આપણે નથી પડતા, પણ આ જગત છે. જગત માટે આપણે પહેલાથી બે શબ્દો વાપર્યા છે, સર્ગ સર્જન જગત, જે પ્રકૃતિ દ્વારા થાય છે, અને લય થઈ જાય ત્યારે આપણે એને પ્રલય શબ્દ વાપરીએ છીએ. તો જે જગતનું સર્જન થયું એના માટે આપણે સર્ગ શબ્દ વાપર્યો છે. તો સર્જન થવાને પરિણામે જગતની અંદર જે લોકો જન્મ્યા છે, ભૂત માત્ર, પ્રાણી માત્ર, આપણે સમજવા પૂરતું એમ કહીએ કે મનુષ્ય માત્ર, પણ જ્યારે ગીતા ભૂત માત્ર કે એટલે બધા પ્રાણીઓ અને બધું જેટલું કંઈ ઉત્પન્ન થાય છે બધું આવી જાય, પણ મનુષ્ય માત્ર એટલું આપણા સમજણ પૂરતું રાખીએ. તો મનુષ્ય માત્રનું સર્જન થાય તો

જગતમાં બે પ્રકારના લોકો થયા, એટલે બે પ્રકારના સર્જનો થયા ઈશ્વરના. દ્વૌ ભૂત સર્ગૌ એવો શબ્દ વાપર્યો છે ગીતાએ. એ થયા દૈવી અને આસુરી. જેમની પાસે દૈવી ગુણોની સંપત્તિ વિશેષ છે એ દૈવી, જેમની પાસે આસુરી સંપત્તિ વિશેષ છે એ આસુરી. તો છઠ્ઠા શ્લોકમાં કહે છે કે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. બે ભૂત સર્ગો છે, દૈવો વિસ્તરશ પ્રોક્ત આસુરમ પાર્થમેશ્વરુ. અત્યાર સુધી તને સરસ મજાની વાતો કરી છે, જે સૃષ્ટિની વાત કરી, જે સર્જનની વાત કરી, જે ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષોની વાત કરી, સ્થિત પ્રજ્ઞ કે ત્રિગુણાતીત કે ભગવદ્ ભક્ત, આ બધાની જે વાતો કરી છે આ બધી દૈવી સંપત્તિ વાળી વાતો છે. દૈવી સંપત્તિની અંદર ઓછા વધતા પણ હોય, અને જેમને મોક્ષ તરફ ગતિ કરવી છે એવા લોકોની વાતો હતી. પણ બીજા પ્રકારના લોકો પણ જગતમાં છે. દ્વૌ ભૂત સર્ગૌ, અને પેલા પાંચમા શ્લોકમાં જ કહ્યું તું કે તું ચિંતા ના કરીશ. તું એટલા માટે ચિંતા ના કર કે તારી પાસે દૈવી સંપત્તિ છે અને તેથી તારી અધોગતિ થવાની નથી એની મને ખબર છે. તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે અને એટલા માટે તું શોક કરીશ નહીં. તારું અકલ્યાણ થવાનું નથી, તારું કલ્યાણ જ થવાનું છે. પણ જગતની અંદર બધા એ પ્રકારના લોકો હોય છે એમ નહીં. દ્વૌ ભૂત સર્ગૌ, પ્રાણી માત્રના સર્જનો જે થયા છે. સર્ગ એટલે સર્જન. આપણે આ જોયું, સર્ગ અને પ્રલય બે અવસ્થાઓ છે જગતની. સર્ગ અવસ્થાની અંદર દ્વૌ બે પ્રકારના હોય છે. લોકેસ્મિન આ વિશ્વની અંદર, આ બ્રહ્માંડની અંદર દ્વૌ ભૂત સર્ગૌ બે પ્રકારના પ્રાણી માત્રના સર્જનો છે. પ્રાણી સૃષ્ટિને આપણે કરવા જઈએ તો બે સૃષ્ટિઓ માની લો, બે ભાગ પાડી દઈએ. દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન આ જગતની અંદર બે પ્રકારની સૃષ્ટિઓ છે, બે પ્રકારના સર્જનો છે, બે પ્રકારના માણસો વિદ્યમાન છે. પોતાની સાથે ગુણોને અવગુણોને લઈને જન્મે છે. કયા બે? જે આગળ કયા, એ દૈવી અને આસુરી. દૈવ આસુર એવ ચ, દૈવી અને આસુરી. વચ્ચે આપણે માનવીય કહીએ છીએ ને, માનવ કાં તો દૈવી પ્રકૃતિનો હોય ને કાં તો આસુરી પ્રકૃતિનો હોય. બે પ્રકારના ભૂત સર્ગ છે. એમાં અત્યાર સુધી જે વાત કરી છે એ સર્જન તો બધું દૈવી હતું, એ તો ઉત્તમ હતું. મનુષ્યને પણ દૈવી સર્જનમાં આપણે ગણવું જોઈએ જો એનામાં આસુરી વૃત્તિઓ ના હોય તો. કારણ કે આપણે અંતતો ગત્વા એમ કહીએ છીએ કે મનુષ્ય માત્ર એની અંદર રહેલું ચૈતન્ય, એની અંદર રહેલો આત્મા, એની અંદર રહેલો જીવ એ ઈશ્વરનો જ અંશ છે. એટલે દૈવી હોવાની સંભાવનાઓ વધારે છે. એટલા માટે થઈને અત્યાર સુધી જે વાત થઈ છે, જે સર્ગની વાત થઈ, જે સર્જનની વાત થઈ, જે મનુષ્યોની વાત થઈ તે દૈવી હતી. એના વિશે હમણાં આપણે વધારે વાત કરવી નથી. પણ આસુરમ પાર્થમે શૃણુ, પણ હવે તું આસુરી વૃત્તિ વાળા મનુષ્યો કેવા હોય, આસુરી સર્જન કેવું હોય, આસુરી ભૂત સર્ગ કેવો હોય, આસુરી પ્રકૃતિના વ્યક્તિઓ કેવા હોય તે હવે હું તને કહું છું. શાંતિથી સાંભળ વિસ્તારથી. એક શબ્દમાં કહી દઈએ છીએ તો એ તો એ જ છે કે સારા અને ખરાબ, દૈવી અને આસુરી. પણ એ આસુરીના લક્ષણો એ પણ સાંભળ. દૈવીના લક્ષણો તો અત્યાર સુધી કયા જ છે તે સાંભળ્યા છે. તું પોતે દૈવી સંપત્તિ ધરાવે છે, તો હવે આસુરી સંપત્તિ વાળો મનુષ્ય સમુદાય એ કેવો હોય? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ
અંતિમ છે।

न शौचम् नापि चाचारो न सत्यम् तेषु विद्यते। હમણાં આસુરી સંપત્તિની વાત કરી ને એ વખતે તો બહુ થોડી જ વાત કરી હતી, બહુ થોડા જ ગુણો ગણાયા હતા, અને એની સામે દૈવી સંપત્તિના ગુણો ગણાવ્યા હતા. આસુરી દૈવી સંપત્તિના લક્ષણો ગણાવતી વખતે માત્ર આટલું જ કહ્યું હતું, દંભ દર્પ અભિમાન ક્રોધ પારુષ્યમ અજ્ઞાનમ. આપણે આ જોયું છે વિગત થી, પણ હવે આસુરી સંપત્તિ વાળા લોકોની વાત કરે છે એના લક્ષણોની, ત્યારે જરા વિસ્તારપૂર્વક કરે છે. અને વિસ્તારપૂર્વક કરે છે ત્યારે સૌથી પહેલી શરૂઆત શું કરે છે, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જનાહ વિદુહ આસુરાહ. આસુરાહ જનાહ, આજે આસુર પ્રકૃતિ આસુરી પ્રકૃતિના મનુષ્યો હોય છે, જનાહ હોય છે, તે લોકો પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન વિદુહ, પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી. ક્યાં પ્રવૃત્ત થવું અને ક્યાં નિવૃત્ત થવું, શું કરવું અને શું ન કરવું, બહુ સાદી ભાષામાં વાત કરીએ તો શું કરવું અને શું ન કરવું. ભૂખ લાગી છે તો ખાવું, પ્રવૃત્તિ થઈ ખાવાની, પણ શું ખાવું એનો વિવેક તો હોવો જોઈએ ને. તો જે ગંદુ ગોબરું ખરાબ એવું જમવા માટે પ્રવૃત્ત થઈ જાય પ્રાણી માત્ર, બલકે પ્રાણી માત્રને તો ખબર હોય છે બીજા પ્રાણીઓને કે શું ખાવા જેવું છે અને શું નથી ખાવા જેવું, ટાળી દેતા હોય છે. જો આપણે જરા ધ્યાનથી નજર રાખીએ તો આ વસ્તુ જોઈશું કે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે ન ખાવા જેવું ટાળી દેતા હોય છે. આપણે એક એવા છીએ કે ભોજનની અંદર તરત જ પ્રવૃત્ત થઈ જઈએ શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ સમજાવીના, બલકે કેટલીક વખત આકર્ષક દેખાતું હોય તો જે અપથ્ય હોય અયોગ્ય હોય તેના તરફ પ્રવૃત્ત થઈએ, બાહ્ય દેખાવને આધારે પ્રવૃત્ત થઈએ. તો આસુરી લોકોને આજ ખબર નથી કે ક્યાં પ્રવૃત્ત થવું અને ક્યાં નિવૃત્ત થવું, ક્યાં જવું અને ક્યાં જતા અટકવું. આપણને દેખાવે બાહ્ય સુખાત્મક લાગે સરસ લાગે એના તરફ તો તરત જ આપણે પ્રવૃત્ત થઈ જઈએ, જ્યાંથી અટકવાનું હોય જ્યાં આગળ ન વધવાનું હોય ત્યાં આગળ વધતા જઈએ, અને બધા જ ખોટા માર્ગો સુશોભન વાળા હોય છે. દેખાવે સરસ એટલે એ તરફ પ્રવૃત્ત થઈ ગયા. યાવત જીવેત સુખમ જીવેત તૃણમ કૃત્વા અઘૃતમ પિબેત. ચારવાકે કહ્યું કેલા જીવો ત્યાંથી લેરથી જીવો ને, દેવું કરવું પડે તો કરો પણ ઘી પીઓ. આપણે તો આ દેહને સુખ આપવાનું છે એટલે એના માર્ગે આગળ વધો, પછી એ માટે બાય બોરો ઓર સ્ટીલ જોઈએ છે પૈસા, અર્થ એ માણસનો પુરુષાર્થ છે એમ શાસ્ત્રોએ કહ્યું છે. તમે કમાતા નથી પરિશ્રમ કરતા નથી તો ઉધાર માગો, ચોરી લો, શરીરને બસ મજા આપો. તો ક્યાં અટકવું, કઈ જગ્યાએ રોકાવું, અહીંથી આગળ ના વધાય, દસ ફાર એન્ડ નો ફર્ધર. આ બંનેનું જ્ઞાન પેલા આસુરી પ્રકૃતિ વાળા મનુષ્યોને હોતું નથી, એમને તો દેહ સુખ એ જ મુખ્ય પ્રધાન હોય છે, અને એટલા માટે જે અયોગ્ય છે તે તરફ પ્રવૃત્તિ કરી દે અને જે યોગ્ય છે કરવા યોગ્ય છે એના તરફ એમને નિવૃત્તિ હોય. આધ્યાત્મિક વાતો જવા દઈએ, મોટી મોટી સરસ મજાની આધ્યાત્મિક વાતો તો મગજમાં ના ઉતરે સામાન્યને, પણ સાવ સાદી વાત છે.

અને અપાચ્ય આહાર ન લેવો જરૂરી છે. આટલી તો સારી વાત છે. પણ મજા પડી એટલે ખાતા કર્યું અને પછી બીમાર થયા. તો વાત આ છે કે ક્યાં જવું, ક્યાંથી જતા અટકવું, આ બે જો જાણીએ તો આપણે સારા માર્ગ ઉપર, કલ્યાણના માર્ગ ઉપર ચાલી શકીએ છીએ, એટલે સારી રીતે જીવવાના માર્ગ ઉપર તો ચાલી શકીએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેને આસુરી પ્રકૃતિના માણસો જાણતા નથી. જ્યાં પ્રવૃત્ત ન થવાનું હોય ત્યાં થાય અને જ્યાં પ્રવૃત્ત થવાનું હોય ત્યાં ન થાય. તો પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન વિદુહુ, જાણતા નથી આસુરો જના આસુરી લોકો. અને એટલે ન શૌચમ ના અપિ ચ આચારઃ, અને એટલે શૌચ પવિત્રતા એને જાણતા નથી. પવિત્ર શું? શૌચ શુદ્ધિ, શુદ્ધતા ક્યાં? સારામાં સારો સાબુ લઈને શરીરને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે માણસ, મોગામાં મોગા ભાવનો સાબુ લાવે અને મોગામાં મોગા તૈયાર કરેલા સ્નાનાગારની અંદર સ્નાન કરે, ટબની અંદર બેસીને, અને મન અપવિત્ર હોય. સરસ મજાનું ડેકોરેટેડ રેસ્ટોરન્ટ હોય, યુનિફોર્મ ધારી એના વેઇટરો હોય, સરસ દેખાય કે વાહ સુંદર છે, જમવા બેસે, કદાચ કોઈને સૂજે અને રસોડામાં જઈને જુએ તો એના રસોડાની અંદર તો ગંદકીનો પાર ના હોય. હમણાં જ એક વાર્તા મારા વાંચવામાં આવી હતી આ પ્રકારની, કે રોગિષ્ટ માણસો રસોઈ કરતા હોય કે એને કઈ પવિત્રતાનું ભાન ના હોય, શુદ્ધતાનું ભાન ના હોય, તમારી પાસે આવે ત્યારે સરસ ડેકોરેટેડ સ્વરૂપમાં આવે, સુશોભિત સ્વરૂપમાં આવે. તો શૌચ શું, શુદ્ધતા શું એને પણ એ લોકો સમજતા નથી. જે સમજે છે તો શરીર પૂરતી મર્યાદિત સમજે છે. પેલા આસુરી પ્રવૃત્તિ છે ને, એ આસુરી પ્રકૃતિ છે, એટલે ક્યાં આમ સરસ મજાનું બાહ્ય દેખાવ કેવો છે, સુંદર છે, ત્યાં જઈને આપણે બેસો જમી લો. આ જમવાની વાત તો ઉદાહરણ પૂરતી છે, પણ બધા વ્યવહારની સાથે આ વાત જોડી શકાય. જીવનના દરેક વ્યવહાર સાથે, દરેક ઈચ્છા સાથે, દરેક અપેક્ષા સાથે આ વાતને જોડી શકાય. કોઈ પણ પ્રકારની ઈચ્છા, કોઈ પણ પ્રકારની તરસ, કોઈ પણ પ્રકારની ભૂખ મનુષ્યને થાય છે શરીરને, અને એને પૂરી કરવા માટે આમ દોડો ને તેમ દોડો, શૌચનો ખ્યાલ ના રાખે. એ આપણા માટે પવિત્ર રસ્તા ઉપર જ ચાલવું જોઈએ. ન શૌચમ ના પિચાચારઃ ન અપિચ આચારઃ. અને આચરણ આપણું કેવું હોવું જોઈએ? આચરણ ન ચ આચારઃ, મારો મનુષ્ય તરીકેનો આચાર, મારો પુત્ર તરીકેનું આચરણ, પિતા તરીકેનું આચરણ, પતિ તરીકેનું આચરણ, પત્ની તરીકેનું આચરણ, દીકરી તરીકેનું આચરણ, વિદ્યાર્થી તરીકેનું આચરણ, સત્તાધીશ તરીકેનું આચરણ, અધિકારી તરીકેનું આચરણ, આ બધામાં ભિન્નતા હોય છે. જે વર્તન પુત્રી સાથે થાય એ વર્તન માતા સાથે ના હોય. પણ આ આચાર ધર્મને ઓળખતો જ નથી પેલો માણસ, એને તો પોતે કેન્દ્રમાં છે, પોતાનું શરીર કેન્દ્રમાં છે, પોતાના શરીરનું માત્ર સુખ એના કેન્દ્રમાં છે, એટલે સાચો આચાર એ જાણતો નથી. સાચો આચાર ન જાણવો એના માટે બીજો શબ્દ ગુજરાતીમાં વપરાય છે, એ છે અનાચાર, દુરાચાર. આ શબ્દોને આપણે સમજીએ છીએ. કોઈ માણસને આપણે દુરાચારી કહી દઈએ છીએ, ખોટું આચરણ કરનાર હોય એટલે.

दुराचारी, अनाचारी, कारण के એ પેલા આસુરી ભૂત સર્ગ નો ભાગ છે, એટલે અસુરત્વ એની અંદર ભરેલું પડ્યું છે, એટલા માટે એ આચાર ને પણ જાણતો નથી. ન શૌચમ ન ચ આચારઃ ન સત્યમ તેષુ વિદ્યતે. અને આ બે હોય ત્યાં તો સત્યની તો અપેક્ષા જ ક્યાંથી રાખી શકાય. ન સત્યમ તેષુ વિદ્યતે, એનામાં સત્ય તો હોતું જ નથી. ન સત્યમ, સત્ય શું છે, સાચું શું છે, માત્ર સાચું એટલે તથ્ય નહીં. માત્ર જુઠ્ઠું ના હોય તે એટલે સત્ય, એવો નકારાત્મક અર્થ અહીંયા લેવાનો નથી. સાવ સાદી ભાષાની અંદર પણ એ અસત્ય બોલી જાય છે, સાવ સાદા સંભાષણમાં પણ અસત્ય બોલી જાય છે, અને સત્યની ખબર હોતી જ નથી. સત્ય શું છે? દેવાદાર માણસના ઘેર ફોન આવે, પુત્ર ફોન ઉપાડે, એટલે પિતા એને કહે કે જા કહી દે કે બાપુજી ઘેર નથી. પેલા બાળકને અસત્યનું ભાન નહોતું, પણ એ અસત્યને સત્ય સમજવા માંડ્યો. એને કહી દીધું કે ભાઈ બાપુજી ઘરે નથી, પણ એને તે દિવસે એ ભાન થયું કે હવે આને સત્ય માનવું કે જે મારા બાપુજીને ઉપયોગી છે, કે મને ઉપયોગી છે. કારણ કે આસુર વૃત્તિ એનામાં છે. આ આસુરી વૃત્તિ જ્યારે આવી ત્યારે, એટલે એને આ બધી વાત ખબર છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જનાહ વિદુરાસુરાહ ન શૌચમ ના પિચાચારઃ ન સત્યમ તેષુ વિદ્યતે. એમનામાં સત્ય પણ હોતું નથી, એવી સ્થિતિ હોય છે. આ આસુરી વૃત્તિના માણસો માટે થઈ. આગળ વાત કરે છે અસત્ય.

સત્ય નથી તો અસત્ય, અસત્યમ. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર અશ્વત્થામા હતઃ, બહુ બુદ્ધિશાળી રીતે, ચતુરાઈ ભરેલી રીતે અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો અને જાહેર કર્યું કે અશ્વત્થામા મરી ગયો. આ અશ્વત્થામા મરી ગયો એ વાત સાચી, અને છતાં અશ્વત્થામા નથી મર્યો એ વાત પણ સાચી, કારણ કે અશ્વત્થામા નામનો હાથી મર્યો. દ્રોણપુત્ર અશ્વત્થામા મર્યો કે કેમ? સામાન્ય માણસ અશ્વત્થામા એમ કે એટલે દ્રોણનો દીકરો એમ જ સમજે, એ પણ એમ જ સમજ્યા. અશ્વત્થામા હતઃ નામનો એકદમ કોલાહલ શરૂ થઈ ગયો, ને એને થયું કે હવે આ અશ્વત્થામા ખરેખર મરી ગયો, અશ્વત્થામા તો ના મરે, અશ્વત્થામા તો ચિરંજીવ છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ, ન મરે. પણ આ મર્યો એમ કે છે એનું શું? એક માણસ છે કે જે અસત્ય નહીં બોલે, એની પાસે જેને પૂછ્યું યુધિષ્ઠિરની પાસે કે બોલ ભાઈ અશ્વત્થામા મર્યો, તો કે હા મર્યો. અસત્ય છે કે અસત્ય છે એને પોતાને પ્રશ્ન થયો કે સામે વાળો જે અર્થમાં મને પૂછે છે હું એ અર્થમાં કહું છું ખરો, એ અશ્વત્થામાની વાત મેં કરી ખરી નથી કરી? એટલે પછી ધીમે રહીને હળવા હળવેથી ઉમેરી દીધું એને, નરોવા કુંજરોવા. આથી કે માણસ પણ અશ્વત્થામાં મર્યો, આ સત્ય અર્ધ સત્ય થઈ ગયું અને એટલા માટે અસત્ય થઈ ગયું. બહુ કપરો માર્ગ છે સત્ય બોલવાનો. આપણે જેને સત્ય સમજીએ તે સત્ય ન પણ હોય, આપણે જેને

0: અસત્ય સમજીએ તે સત્ય હોય, એટલે મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથાનું નામ આપ્યું સત્યના પ્રયોગો. અઘરા હોય છે સત્યના પ્રયોગો. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો. સત્ય માટેના પ્રયોગો એમણે કર્યા, તે જીવન આખું પ્રયોગમાં ને પ્રયોગમાં વિતાવ્યું, એમ એમનો કહેવાનો ભાવાર્થ છે. ત્યાં પણ સત્ય છે. તો અસત્યમ અપ્રતિષ્ઠમ છ જગદાહુરનીશ્વરમ. આવા લોકો જગતની અંદર ઈશ્વર નામની કોઈ વસ્તુ હોઈ શકે એમ જ સ્વીકારતા નથી. ઈશ્વર છે સાબિત કરો. સ્વામી વિવેકાનંદજી જે વખતે ઘણું બધું વાંધી લીધું અને મનની અંદર ઘણા બધા કન્ફ્યુઝન પેદા થયા, ઘણી બધી ગરબડો થઈ કે આ આમ કહે છે, આ આમ કહે છે, જુદા જુદા વિચારકો જુદી જુદી રીતે ઈશ્વરની વાત કરે છે, એટલે એમણે બધું છોડી દઈને સીધું જ પૂછવા માંડ્યું હતું કે હેવ યુ સીન ધ ગોડ, ઈશ્વરને જોયો છે? આ બૌદ્ધિક પ્રશ્ન છે, બૌદ્ધિક રીતે સાબિત કરો, ઇન્ટેલેક્ચ્યુઅલી સિદ્ધ કરો કે હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગો કરીએ એટલે પાણી થાય છે, કરો ભેગું ને પછી બતાવો કે આ થયું પાણી, તો અમે સાચું માનીએ. ઈશ્વર તમારી મર્યાદિત તર્કશક્તિથી ઓળખી શકાતો નથી. અને મર્યાદિત તર્કશક્તિથી ઈશ્વર ઓળખી શકાતો નથી, માટે ઈશ્વર છે કે કેમ એના તમે પ્રશ્નો શરૂ કરો છો, કારણ કે તમારી મર્યાદિત તર્કશક્તિ ક્યાં એને ઓળખી શકવાની છે? મર્યાદિત તર્કશક્તિ જે છે એ આધાર રાખે છે શેનો? બુદ્ધિનો આધાર રાખે છે, અને બુદ્ધિ ઇન્દ્રિયોનો આધાર રાખે છે, જે બંને નશ્વર છે, જે બંનેની પોતાની મર્યાદા છે. આ મર્યાદાથી ઉપરનો વિચાર જ એ ન કરી શકે. ઇન્દ્રિયોની મર્યાદામાં જે કઈ, અને ઇન્દ્રિયોની તો પોતાની મર્યાદા છે. આજથી થોડા વર્ષો પહેલા કોઈએ કહ્યું હોત કે એક ખંડની અંદર બેસીને આટલી બધી જગ્યાએ સંભળાય એવી રીતે કોઈ માણસ બોલી શકે છે તો આપણે ના સ્વીકાર્યું હોત, વચ્ચે તાર નથી. અને તોય હું બોલું છું અને તમને સંભળાય છે. આજથી 100 વર્ષ પહેલા એ સાચું લાગ્યું ન હોત. આજે જે કઈ વૈજ્ઞાનિક પ્રગતિ છે એ ગઈકાલે સાચી ના લાગી હોત, એવી વાત કરનાર મૂર્ખ લાગ્યો હોત, પણ આજે બુદ્ધિએ સાબિત કરી દીધું કે એ શક્ય છે. પણ બુદ્ધિએ સાબિત કર્યું, બુદ્ધિએ જે સાબિત નહોતું કર્યું તે નહોતું એવું નથી, એ તો સાબિત થઈ ગયું. એટલે આજે આસુરી પ્રકૃતિ વાળા લોકો છે એ સત્યને આશરે ચાલતા નથી, અસત્યને આશરે ચાલે છે. અને જગત પ્રાહુઃ અનીશ્વરમ, અને એમને જગતની અંદર ઈશ્વરનું અસ્તિત્વ જણાતું જ નથી. જણાતું નથી કારણ કે દેખાતું નથી, દેખાતું નથી કારણ કે આંખોની મર્યાદા છે. તો આ વાત આસુરી પ્રકૃતિના લોકોની છે. હજુ આ વાત ઘણી લાંબી ચાલવાની છે, આપણે એને આગળ સમજવાની છે. તો હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આ આસુરી સર્જનની વાત વિશેષ ગીતાકારે જે રીતે કહી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અલ્પવિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હાય ફ્રેન્ડ્સ, તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આજે તમારી સાથે વાત કરવાની છું પુસ્તકોની. એકવાર ગામની લાયબ્રેરીમાં હું શાંત બેઠી હતી. પુસ્તકનું વાંચનને મારો મનપસંદ વિષય રહ્યો છે. ત્યાં અચાનક કોઈની વાતચીતનો અવાજ સંભળાયો. આસપાસ જોયું તો કોઈ ન હતું.

મને એમ કે મારો વહેમ હશે. ફરી મેં વાંચવામાં ધ્યાન પરોવ્યું. ફરી અવાજ સંભળાયો. આ વખતે હું વાતો સાંભળી શકું એટલો સ્પષ્ટ અવાજ હતો. મેં અવાજની દિશા તરફ કાન પરોવ્યા. ખરેખર તે અવાજ કબાટમાંથી આવતો હતો. આપણી કોઈ કિંમત જ નથી રહી. વર્ષમાં બસ એક બે વાર સફાઈ કરવા કબાટમાંથી બહાર નીકળવામાં આવે છે, ફરી યથાસ્થાને મૂકી દેવામાં આવે છે. અરે, આપણા પાના તો જુઓ કેટલા જર્જરિત થઈ ગયા છે. પહેલાં તો કોઈ વાંચવા લઈ જતા તો સરસ બુક બાઇડિંગ કરાવીને પાછા મૂકી જતા, પણ હવે કોઈ આપણી સામે જોતું પણ નથી. આપણને પણ ખુલ્લી હવા ગમે છે, કોઈના ઘરે જવું ગમે છે, પણ આપણને કોઈ વાંચવા આવતું જ નથી. આવી હતાશાતાથી એવું લાગે છે કે આપણું અસ્તિત્વ જ ન હોત તો સારું. મિત્રો, કોઈએ કહ્યું છે ને કે બંધ કબાટના પુસ્તકે આત્મહત્યા કરી, ચિઠ્ઠીમાં લખ્યું હતું મોબાઈલના ત્રાસથી કરી. નર્મદ, ગીજુભાઈ, પન્નાલાલ, ઐતિહાસિક કે વ્યાકરણના પુસ્તકો સાથે માનવીની ભવાઈ કે મેઘાણીના કાવ્યો, આ અમૂલ્ય ભાતુ શું લોકોને નથી જોઈતું કે વાચક વર્ગ રહ્યો જ નથી? ના, એવું નથી. હવે મોબાઈલનું ચલણ વધ્યું છે. ટચ સ્ક્રીનવાળા મોબાઈલમાં ઘરે બેઠા જે પુસ્તકો વાંચી ગયું હોય તે ઈ બુકના માધ્યમથી વાંચી લે છે અને સાંભળી પણ લે છે. સાથે સાથે ગૂગલનો ખજાનો વાંચવાની પ્રેરણા પણ આપે છે. વાંચનનું મહત્વ એટલું ઘટી ગયું છે કે હવે તો સમાચારપત્ર પણ ઓનલાઈન આવવા લાગ્યા છે. તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર.

તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. પહેલાંના સમયમાં તો 1-3 રૂપિયાનું છાપું આખો દિવસ વાંચતા અને હાલના સમયમાં તો 1 GB ડેટા પણ ઓછા પડે છે. પરંતુ જેમ સિક્કાની 2 બાજુ હોય છે ને તેમ મોબાઈલ હાનિકારક હોય પણ પુસ્તક નહીં. તાજેતરમાં જે કિસ્સો સાંભળ્યો કે કિશોર યુવાન મોબાઈલના વધુ પડતા ઉપયોગથી મગજની નસ પતળી થઈ ગઈ અને લખવાની અસર થઈ ગઈ હતી, તેથી મોબાઈલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. મિત્રો, મારો અંગત અનુભવ છે કે કોઈ પણ પુસ્તક એકવાર વાંચવાથી તે ફક્ત વંચાય, પરંતુ જ્યારે જ્યારે તેને બીજી વખત વંચાય ત્યારે અર્થપૂર્ણ ગ્રહણ થાય છે. જે પુસ્તકને મિત્ર બનાવે છે તેને કોઈ બીજા મિત્રની જરૂર પડતી નથી. ગુજરાત સરકારે એક પ્રોગ્રામ કરેલો વાંચે ગુજરાત, તેનો ઉદ્દેશ્ય બાળકો વાંચતા થાય તે અંતર્ગત શાળાના બાળકોને વાંચન પ્રવૃત્તિ કરવામાં આવતી. બાળકોને પણ જન્મદિન પર કોઈ ભેટ આપવી હોય તો પુસ્તક આપવું, કારણ કે એ પુસ્તક તે બાળક તો વાંચશે અને સાથે સાથે ઘરના વ્યક્તિઓ પણ નવરાશની પળોમાં વાંચશે. પુસ્તક તને નમો નત મસ્તક, જ્ઞાન રહે સદા તુજમાં શાશ્વત. ઘણી વખત એવું પણ બને છે કે પુસ્તક વાંચનનો શોખ તો હોય પરંતુ સમય ન હોય. આવા સમયે ઘણી જગ્યાએ હરતી ફરતી લાઇબ્રેરી કરવી એ વિચાર ખોટો નથી. એક વાનમાં વ્યવસ્થિત પુસ્તકો ગોઠવીને નવરાશની પળોમાં જેઓ જ્યાં વિતાવા આવતા હોય ત્યાં લઈ જવામાં આવે તો કેટકેટલાએ પુસ્તક વાંચવા આવી શકે. હા, તેની માટે ચોક્કસ આયોજન કરવું જરૂરી બને. મિત્રો, પુસ્તક એક એવો ખજાનો છે ને કે જે કદી તમારા જ્ઞાનને ખૂટવા દેતો નથી. તેથી મોબાઈલ કરતાં પુસ્તકનું વળગણ રાખશો ને તો આપણે કંઈક નવું શીખી શકશો.

નમસ્કાર મિત્રો, આપ મને સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આજનો મારો ટોપિક છે લાઈફ મૂવ ઓન. હા, લાઈફ મૂવ ઓન, ખુશીઓનું આગમન. થોડું મૂવ ઓન કરિયર લાઈફ સેટ થઈ જશે. મિત્રો, આ શબ્દ આપણે આપણા મિત્ર વર્તુળ પાસેથી સાંભળીએ છીએ. સાચી વાત છે, આપણે જે સદીમાં જીવીએ છીએ તે સદીની ફેશન તો અપનાવી લીધી, પરંતુ ઘણીવાર મનમાં વિચારોના કે જડતાના મૂળિયા નીકાળી નથી શકતા. તો પછી જીવનમાં આગળ કેવી રીતે વધી શકીશું? બે ભાઈઓ વચ્ચેની ખટરાગ જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે ભૂલી જઈએ અને રોજિંદા જીવનમાં ફરી અબોલા લઈએ, શું તે મૌન છે? નહીં, પરંતુ સામસામાં બેસીને મનના બધા વહેમ કે શંકા કુશંકા નીકાળી સદૈવ સાથે રહેનાર જીવનમાં ચોક્કસથી મૌન કરશે. એવું કહેવાય છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે અને પોતાના હોય ત્યાં નારાજગી કે ગુસ્સો પણ હોય, પરંતુ એ નારાજગી કે ગુસ્સાની મર્યાદા ઓછી અને પ્રેમમાં વધારો જોવા મળશે. પરપોટા સમાન કર્મ ગણે ને આંગળીના ટેરવે ભ્રમ ચણે, પરપોટા સમાન કર્મ ગણે ને આંગળીના ટેરવે ભ્રમ ચણે, દેખાડો કરે એ સમાજનો જો હોય મોભી, દેખાડો કરે એ જો સમાજનો હોય મોભી, તો સમાજ કરતાં સમજણ મોટી. સમાજમાં કે આપણા આસપાસના વાતાવરણમાં બાહ્યા દેખાવ કરવો તેના કરતાં ખરેખર જીવનમાં જતું કરતાં અને આગળ વધતાં શીખીશું તો આપણું વ્યક્તિત્વ આપોઆપ ખીલી ઉઠશે.

આપ મને સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. કોઈ કંપનીમાં જ્યારે કોઈ કર્મચારી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની ઓળખાણથી કામ પર લાગે છે ને, ત્યારે તે કર્મચારીની તમામ લેખાજોખા પૂછી લેવામાં આવે છે. જો તેની ઓળખાણ પોઝિટિવ આપી હશે તો ઠીક, નહીંતર નેગેટિવ ઓળખાણ હશે તો પૂર્વગ્રહને માન્યતાના આધારે તે કર્મચારી સાથે તેવું જ વર્તન કરવામાં આવશે. શું તે કર્મચારી સાથે મૂવ ઓન કરીને નવી તક ન આપી શકાય? આપણા સામાજિક સંબંધમાં પણ એવું જ થાય છે. પછી પિતા પુત્ર, મા દીકરી, લોહીના સંબંધ કે મિત્રતાના સંબંધ, ઘણી વખત અબોલા કે નારાજગી એટલી બધી વધી જાય છે કે હું પણ કે આપણે આપણો અહમ નીચો નમવામાં ગવાતો હોય એવું લાગે છે. અને રસ્તે એટલા આગળ વધી જઈએ છીએ કે પાછા વળવું આપણી માટે મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે, જે તે સમયે જતું કરવાનું અને જીવનમાં આગળ વધશો તો કદાપી દુઃખી થવાનો વારો નહીં આવે. છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે, જાણે ઉદાસીનતાને તે પખાળે છે. છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે, જાણે ઉદાસીનતાને તે પખાળે છે. અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા, અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા, કેટલાય ગમના વરખ તેને સવારે છે. મિત્રો, કોઈ પણ દર્દમાં હાસ્ય એ મલમનું કામ કરે છે. ઉદાસીનતા ભૂલીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈનું વ્યક્તિત્વ અમસ્ત ઉજળું નથી હોતું, પરંતુ તેની પાછળ તે વ્યક્તિએ કરેલું જીવનમાં મૂવન જવાબદાર છે. મિત્રો, નવી ફેશન, નવા વિચારો, નવા રિવાજો ને નવા સંબંધો અપનાવવામાં આપણે જો સંકોચ નથી અનુભવતા, તો પછી ખાટા મોડા અનુભવ ભૂલીને આપણે કેમ આગળ ન વધી શકીએ? કૂવામાંના દેડકા જેવી સ્થિતિ બનાવીએ તેના કરતા સંબંધોને નવી તક કેમ ના આપી શકીએ? લાઈફ મૂવન હશે તો ચોક્કસથી ખુશીઓનું આગમન થશે. વાણી મણોન્દ્રાના નમસ્કાર.

એક દિવસ એક દાદા એક નાનકડી બેકરીની દુકાનમાં જાય છે અને એક બ્રેડ કેકનો ઓર્ડર કરે છે. દાદાને ડાયાબિટીસ હતી, ઘરેથી જ શુગર લેવલ ચેક કરીને નીકળ્યા હતા. બધું ઠીક હતું એટલે આજે કેટલાય મહિનાથી ધરબી રાખેલી ઈચ્છા પૂરી કરવી હતી, કેક ખાવી હતી. કેકનો ઓર્ડર અપાઈ ચૂક્યો હતો. એક 7-8 વર્ષનો બાળક વેટર તરીકે કેક લાવી રહ્યો હતો. અચાનક ઠોકર વાગતા કેક પડી જાય છે. બાળક અને દાદાના મનમાં ઘણો અફસોસ થયો. બેકરીનો માલિક તો બાળકને જેમ તેમ બોલવા લાગે છે. આ દાદાને સહન નથી થતું અને કેક પડ્યાનો આરોપ પોતાના પર લઈ લે છે. આ જોઈને બેકરીના માલિક લાગણી અનુભવે છે. તે બાળકને અને દાદાને કેક તેના તરફથી ખાવા માટે આપી દે છે. ખરેખર ઘડપણ અને બાળપણમાં જે બોળપણ હોય છે ને, એવું ક્યાંય હોતું નથી. હિન્દીમાં એક સુંદર લીટી છે, હમ ભી અગર બચ્ચે હોતે. બાળક સાથે બાળક થવું કોને ન ગમે, બાળક સાથે કાલી ગેલી બોલી બોલવી કોને ન ગમે, ઘોડો બનવું કોને ન ગમે. દરેકના હૃદયમાં એક બાળક છે, જરૂર માત્ર તેને પારખવાની છે. કોઈ બાળક ચોકલેટ કે અન્ય કોઈ વસ્તુ એટલા ભાવથી ખાતું હોય કે તેને જોઈને આપણને પણ ખાવાની ઈચ્છા થાય અને તેમાં પણ વૃદ્ધ સજ્જનને વધુ ઈચ્છા થાય. આપણા ઘરમાં કે ઘરની આસપાસ કેટલાય વૃદ્ધ એવા છે જેને નાના બાળકની જેમ અને જે નાની મોટી વસ્તુ ખાવાની ઈચ્છા કરતા આપણે જોયા જ હશે. હમ ભી અગર બચ્ચે હોતે, દિલ તો બચ્ચા હૈ જી.

રાત આવે ને નિંદર જાગે, શબ્દો સૂતા ને વિચાર જાગે. રાત આવે ને નિંદર જાગે, શબ્દો સૂતા ને વિચાર જાગે. બે બુંદ પોષી દે સ્વપ્નની છાટ, બે બુંદ પોષી દે સ્વપ્નની છાટ, વસવી ન લાગે અત્તરની અમી રાત. રાતના સપના ને વિચારોનું જાગરણ નાના બાળક કે ઘડપણ સમાન હોય છે. તેમાં મન વિચારો માટે મોકળું હોય છે. શેરીમાં રમતા નાના બાળકો સાથે પકડદાવ, લંગડી કે સત્તા કુકડી રમવાની મજા અલગ હોય છે. ઘરે રમતા બાળકો સાથે ક્યાંક આપણે પત્તા, કેરમ કે લૂડોની રમત રમી લઈએ છીએ, મન રોમાંચિત થઈ જાય છે. રમત પણ બાળક હોવાનો અહેસાસ કરાવે છે. મિત્રો, એવું કહેવાય છે કે તમારા હૃદયમાં એક લીલું વૃક્ષ સાચવી રાખજો. ક્યારેક ત્યાં કલબલાટ કરતું કોઈ પક્ષી આવશે ને તે તમારું જીવન બદલી નાખશે. જે ઘરમાં ઘરડા દાદા દાદી કે નાના નાની હશે ને, એ ઘરમાં ચોક્કસથી સંસ્કારોનું સિંચન થતું હશે. જો કોઈ કારણસર પોતાના દાદા દાદી કે નાના નાની કોઈક બોલી જાય તો પણ બાળકને નથી ગમતું, કારણ ક્યાંક ને ક્યાંક તેનો અંશ છે જેની માટે સુરક્ષા અને પ્રેમની લાગણી અનુભવે છે. બાળકનું મન મોકળું હોય છે અને તેનામાં નિખાલસ ભાવના હોય છે. સાચી વાત છે, નાની મોટી વાતમાં મતભેદ કે નારાજગી મનભેદ સુધી ન લાવે તે બાળપણ છે. રમતા રમતા ઝઘડવા કે ફરી પાછા ભેગા થઈ જાય તે બાળપણ છે. જ્યારે આપણા મતભેદને મનભેદ સુધી પહોંચતા વાર નથી લાગતી અને કેટલી મોટી સંબંધની તિરાડો તેમાં ઊભી થઈ જાય છે. તેથી જો જિંદા દિલથી જીવન જીવવું હોય ને તો બાળક બનવું પડે. ફરી કહીશ, હમ ભી અગર બચ્ચે હોતે, દિલ તો બચ્ચા હૈ જી.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर पर हूँ छु आपनो दोस्त आपनो होस्ट आरजे एआर लईने आऊ छु डॉलर वहु नवलकथाना अंशोने सुधा मूर्ति लिखित अने सुधा मेहता अनुवादित आ नवलकथा ए आजना सांप्रत समय में पण आपणे सौने अत्यारे जारे ट्रम्पना टेरिफनी वात चालती होय त्यारे डॉलरनी वात સમજી શકાય છે. સૌને ગેલચા છે વિદેશમાં જવું, પૈસા કમાવા, અને વિદેશથી આવેલા વ્યક્તિનું મહત્વ એ આપણા સમાજ અને સંસ્કૃતિમાં વધારે છે. જ્યારે એક મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો એ વિદેશમાં જાય અને ડોલર કમાય ત્યારે એનું અને એની પત્નીનું માન અને સન્માન એ કરવાલાયક હોય કે ન હોય તો પણ ડોલરના કારણે વધી જાય છે. અને એ જ વાતને આ નવલકથામાં સુધા મૂર્તિએ એકદમ સુંદર રીતે નિરૂપણ કરી છે. આપણે વાતને અટકાવી હતી કે ત્યારે જ્યારે શ્યામ અને એના બીજા ભારતીય કુટુંબો સાથે મુલાકાત માટે નીલાબા જતા હતા, એમ જ કેટલાક વ્યક્તિઓ એ તેમને મળવા માટે એમના ઘરે પણ ક્યારેક આવતા હતા. દૂર અમેરિકાની અંદર અન્ય રાજ્યોમાં રહેતા વ્યક્તિઓ આવે ત્યારે એકાદ દિવસ એ શ્યામના ઘરે રોકાય પણ ખરા. પણ આ વ્યવસ્થાઓ માટેની નીલાબા અને શ્યામના ઘરમાં શું પદ્ધતિ છે એની જ તો આજે આપણે વાત કરવાની છે. વાતની શરૂઆત કરીએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપણે નવલકથાના અંશોનું અનુસંધાન માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શનિવાર અથવા રવિવારે શ્યામ તેના બીજા ભારતીય કુટુંબોમાં મળવા માટે જતો અને ત્યારે નીલામાને લઈ જતો. મોટે ભાગે અનિતા કંઈ તેમની સાથે આવતી નહીં. આખા અઠવાડિયાનું ભેગું થયેલું કામ તેણે કરવાનું હોય તે માટે આ બંને દિવસની જરૂર રહેતી. જો શ્યામના મિત્રો ગુજરાતી બોલતા હોય તો નીલાબા તેઓની સાથે બોલી શકતા, પણ તેમને કેવળ ગુજરાતી ભાષા જ આવડતી. એથી અન્ય ભાષી મિત્રોને ત્યાં તેમણે બોલ્યા વિના જ બેસી રહેવું પડતું. ઘણા રવિવારોએ શ્યામનો મોટો સમય તો ઘરની લોન કાપવામાં, ગાડી રિપેર કરવામાં કે એવા કામોમાં જતો રહેતો. આમ વીકેન્ડના દિવસોમાં તે પણ ઘણો વ્યસ્ત જ રહેતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. આપણે ઘેર કોઈ આપણને મળવા આવે તો કેવું સારું લાગે, ખૂબ ઝંખનાથી નીલાબા વિચારતા. અમદાવાદમાં કોઈને કોઈ તો ઘરમાં આવતું જતું રહેતું જ. મનોહરલાલના મિત્રો, વિદ્યાર્થીઓ કે પછી ગિરીશના મિત્રો. ગિરીશ સમાજસેવા પણ ઘણી કરતો રહેતો હતો, તેથી તેના મિત્રોની સંખ્યા પણ મોટી હતી. તમે ખરેખર ખૂબ જ ઉદાર યજમાન વૃત્તિ ધરાવો છો. કેટલાક મહેમાનો તેમની પ્રશંસા કરતા. ખુશ થઈને નીલાબા વળી પોતાને માટે રાખેલું ખાવાનું પણ મહેમાનોને ધરી દેતા. કેટલીક વાર આવી ઉદારતાના કારણે મોદીનું બિલ એટલે કે કરિયાણાનું બિલ બમણું થઈ જતું અને ઘરના બજેટના બે છેડા સંભાળવામાં મીનાક્ષીને ખૂબ મહેનત કરવી પડતી. એ વિશે નીલાબાએ કદી ચિંતા નહોતી કરી. તેઓ તો ખુશીથી મહેમાનોને આવકારતા જ. અહીં વળી પરિસ્થિતિ તદ્દન જુદી હતી. જો તમારે કોઈના ઘરે જવું હોય તો પહેલા તો તમારે તેમને ફોન કરીને મુલાકાતનો સમય ઠરાવવાનો રહેતો. તેમને ઘરે જવાના પ્રવાસમાં લાગતો સમય પણ દુઃખદાયી રીતે લાંબો રહેતો, કેમ કે ઓછામાં ઓછા 40-એક માઇલ દૂર દૂરના ઘરો અહીંયા હતા. આ પરિસ્થિતિમાં શ્યામે એકવાર કહ્યું, બા, મારા એક મિત્ર અને મૂળ અમદાવાદના જ એક ભાઈ છે, રાધાકૃષ્ણ. પોતાની પત્ની સાથે એમની પુત્રી સાથે થોડા દિવસ આપણે ત્યાં રહેવા આવવા ઈચ્છે છે. એમાં તમને કશો વાંધો નહીં હોય એવી આશા રાખું છું. મહેમાન આવવાની વાત અને એનો પણ નીલાબાને વાંધો હોય, અમેરિકામાં ક્યાંથી હોય? પણ એના પરિવારમાં શું પરિસ્થિતિ સર્જાય છે એ વાતનું અનુસંધાન આ વિરામ બાદ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બા, મારા એક મિત્ર રાધાકૃષ્ણ જે અમદાવાદના જ છે તે તેમની પત્ની અને પુત્રી સાથે મળવા આવવાના છે. તમને કશો વાંધો નહીં હોય એવી આશા રાખું છું, શ્યામે કહ્યું. અને અનિતા વચ્ચેથી બોલી ઉઠી, પણ મને રજા મળે તેમ નથી. વળી એનો અર્થ એમ થયો કે ઘણું વધારે રાંધવું પડે અને ખૂબ કામ પહોંચે. એ લોકોને શા માટે અહીં આવીને આપણી સાથે રહેવું જોઈએ? શું આસપાસ સારી હોટલો નથી? આમ તો તેઓ બહુ ધનવાન છે, સારી હોટલમાં રહેવું તેમને પરવડે જ વળી. નીલાબા બોલ્યા, ભલે ને આવે, રસોડાનું બધું કામ હું સંભાળી લઈશ. અંદરથી તો અનિતાની વાત સાંભળીને તેઓ આભાજ બની ગયા હતા. આટલું મોટું ઘર છે, આટલી સગવડ છે, અને છતાંય તે કહે છે કે તેના પતિના મિત્રોએ હોટલમાં જઈને રહેવું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના ગુજરાતીમાં અંશોને. પુત્રવધુની આ વાતે નીલાબાને આવાક કરી દીધા, પણ નીલાબા પોતાની આ પુત્રવધુને સીધી રીતે આ વાત કહી શક્યા નહીં. જો મીનાક્ષી હોત ને અને એણે આવું કંઈ કહ્યું હોત તો પોતે તેને એટલી તો ખકડાવી કાઢી હોત કે તે રડવા જ લાગત. અહીં તો તેમણે નિરુપાય થઈ અને ચૂપ જ રહેવું પડ્યું. રાધાકૃષ્ણભાઈ અને તેમનું કુટુંબ મહેમાન બનીને આવશે એ વિચારે જ નીલાબા માન્યામાં ન આવે એટલા ઉત્સાહમાં આવી ગયા. અહીં મળતા શાકભાજી, ફળો અને અનાજ તો બધા તાજા જ હતા, પણ સાથે સાથે ઊંચી જાતનાય હતા અને બહુ મોંઘા પણ નહોતા. એમણે વિચાર્યું પોતાની વહુને પૂછ્યા વિના જ તેઓ ખૂબ ખૂબ વાનગીઓ અને મીઠાઈઓ બનાવી કાઢશે, એની એમણે યોજના કરી લીધી. આ વાત જો કે અનિતા તો જાણીને નારાજ જ થવાની હતી. તેને ખાતરી હતી કે જો બા અહીં ન હોત અથવા તેમણે કામ ઉપાડી લેવાની વાત ન કરી હોત તો શ્યામે તે કુટુંબને, એટલે કે મિત્રના કુટુંબને, રહેવા કદી ન જ બોલાવ્યું હોત. શ્યામને એ વાતનો વિશ્વાસ હતો કે ભલે તેની ઈચ્છામાં તેની પત્નીની સંમતિ હોય કે ન હોય, તેની માતાની સંમતિ હોય જ. આમ અનિતાની ઈચ્છાની અવગણના થઈ તેથી તે ખૂબ વ્યગ્ર થઈ ઉઠી. પહેલી વાર એવી પરિસ્થિતિ આવી કે જેમાં તેની ઈચ્છાને કશું જ માન ન મળ્યું. અને હવે જે સર્જાશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો.

ઓને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ સમય શબ્દ.

રાધાકૃષ્ણ એક મોટી કંપનીના ઊંચા હોદ્દે કામ કરતા હતા. તેમણે ખૂબ ધન જ એકઠું કર્યું નહોતું, પરંતુ ઘણી પ્રતિષ્ઠા પણ પામ્યા હતા. તેઓની વય લગભગ 55 વર્ષની હતી અને તેની પત્ની સાવિત્રીએ સુંદર રેશમી સાડી પહેરી હતી અને નીલાબાની આંખોમાં દેવી મહાલક્ષ્મી જેવી જ સરસ હતી. તેમની 10 વર્ષની દીકરી સવિતા પણ આવી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત ને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર બહુના અંશોને. એરપોર્ટ પરથી ઘરે આવ્યા બાદ નીલાબાને જોતા વહેત સાવિત્રીએ નીચા નમીને તેમનો ચરણ સ્પર્શ કર્યો. ખૂબ જ સંતોષ પામેલા નીલાબાએ એ જોઈને ખૂબ રાજી થયા કે અમેરિકામાં રહેવા છતાં આ કુટુંબે ભારતના સંસ્કારો અને રિવાજો છોડી દીધા ન હતા. બહુ સંપત્તિવાન હોવા છતાં રાધાકૃષ્ણ અને સાવિત્રીના ચહેરા પર કંઈક દુઃખની છાયા દેખાતી હતી. અનિતા મહેમાનો સાથે ઔપચારિક વાતો કરીને કપડાં ધોવાના બહાને બોહરામાં જતી રહી. ચા પાણી પતાવ્યા પછી શ્યામ અને રાધાકૃષ્ણ બેઠક રૂમમાં વાતો કરતા હતા અને નીલાબા રસોડા તરફ વળ્યા. શાક સમારવાની તૈયારી કરતા જ હતા ત્યાં સાવિત્રી પણ તેમની પાસે આવી પહોંચી. લાવો બા, હું શાક સમારી આપીશ, એટલું કામ તો મને કરવા દો. મને જોકે આવું કટર નહીં ફાવે, હું તો ચપ્પુથી જ કાપી લઈશ. ઝડપથી કામ કરતા કરતા સાવિત્રી નીલાબા સાથે વાતચીત પણ કરતી હતી. બંનેને એકમેક માટે લાગણી થઈ ગઈ. રસોડામાં જે રીતે આ લક્ષ્મી જેવી બહેને નિરાભિમાની થઈને તેમને મદદ કરી તે વાત નીલાબાને સ્પર્શી ગઈ હતી. બધાને નીલાબાએ પ્રેમથી જમાડ્યા. વાનગીઓ ખરેખર સરસ બની હતી અને તેમની રાંધણ કળાનું પ્રદર્શન થઈ શક્યું હતું. પછી માનસીને તેના પ્રામમાં મૂકીને દરરોજની જેમ બહાર ફરવા લઈ જવાની તૈયારી નીલાબાએ કરી. ત્યાં જ સાવિત્રીએ પૂછ્યું, હું તમારી સાથે આવું? અમેરિકામાં આવું વાક્ય સાંભળવા મળે અને એ પણ નીલાબાને તો કેટલો આનંદ થયો હશે. વાતને આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ચોક્કસ આવો ને. ચાલતા ચાલતા સ્વાભાવિક જિજ્ઞાસાથી નીલાબાએ પૂછ્યું, તમને કેટલા બાળકો છે? અચાનક સાવિત્રી રડવા લાગી. નીલાબાએ માફી માગતા કહ્યું, મને તો કશી ખબર નથી, તમને મેં દુઃખ પહોંચાડ્યું. આંસુ લૂંછતા સાવિત્રી બોલી, ના ના, આમ પણ મારે તમને ખાનગીમાં વાત કરવી જ હતી. કદાચ

એથી મારું દુઃખ દૂર થાય, બીજા કોને કહું? મને તો સમજ નથી પડતી કે શું કરું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુને. શું થયું છે મને કહો તો? નીલાબાએ કહ્યું. શું નથી થયું બા, અમે 18 વર્ષ અગાઉ અમેરિકા આવ્યા. આ અમારા વતન જેવો દેશ બની ગયો છે. અહીં આવ્યા તે પહેલાં મારે ક્ષમા નામે દીકરી હતી, સવિતા પછીથી જન્મી. અહીં અમેરિકામાં અમને એ વાતનો મોટો ડર હતો કે અમારી છોકરીઓ અમેરિકન છોકરીઓ જેવી થઈ જશે, એટલે જ અમે ઘરમાં ભારતીય રીતરિવાજો માટે ખૂબ ચીવટ રાખતા, જેમ કે દેવપૂજન, ઉત્સવો ઉજવવા વગેરે. અમે એ લોકોને કહે રાખતા કે ભારત જ આપણું માદરે વતન છે, આપણે અમેરિકામાં કેવળ કમાણી કરવા આવ્યા છીએ. દરેક વર્ષે અમે એમને ભારતની મુલાકાતે પણ લઈ જતા, જેથી પોતાની માતૃભૂમિ તેમને માટે સાવ અજાણી ન રહે. આમ તમે ક્યાંના છો? નીલાબાએ પૂછ્યું. અમે નડિયાદ બાજુના. મારા બાપુજી તમાકુનો જથ્થાબંધ વેપાર કરે. મેં કોલેજના 2 વર્ષનો અભ્યાસ કર્યો અને નાની ઉંમરે લગ્ન થઈ ગયા. જ્યારે ક્ષમા 20 વર્ષની થઈ ત્યારે અમે તેનું લગ્ન નક્કી કર્યું, તે પણ એ વખતે હજી ભણતી જ હતી. ખૂબ નવાઈથી નીલાબાએ પૂછ્યું, તમે 20 જ વર્ષની છોકરીની અને જે હજી ભણતી હતી તેની સગાઈ અને લગ્નનું ઠરાવી દીધું? હવે તો આવું ભારતમાં પણ નથી થતું. વેલ, આમ તો એ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. અમને હતું કે જો અમે તેના માટે છોકરો નહીં શોધીએ તો તે પોતાની મેળે શોધી લેશે. તેણે એ પછી સ્વીકાર્યું કે ભારતથી આવતો જે છોકરો અમે પસંદ કરીશું તેની સાથે તે લગ્ન કરશે. તેની એક જ શરત હતી કે લગ્ન પછી પણ તે અમેરિકામાં જ રહેશે અને એનો કોઈને વાંધો ન પણ હોય. વાત શું બની તે માણીશું અગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એ તો સ્વાભાવિક છે ને.
1: ધૂમથી અમે લગ્ન ઉકેલ્યું. 3 દિવસ સુધી પ્રસંગ ચાલ્યો હતો અને અમે તો લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચ પણ ઉઠાવ્યો. 5 લાખ? નીલાબા ડઘાઈ ગયા. હા, બધા જ સંબંધીઓ માટે ભેટો પણ આપી. લગ્નમાં કોઈ કમી ના રહી ગઈ હોય એવું કોઈને લાગવા જ ન દીધું. લગ્ન પતાવ્યા પછી સુરેન્દ્ર અને શમા અમેરિકા પાછા ફરે અને એમએસના કોર્સમાં એડમિશન તો મળ્યું પણ સ્કોલરશીપ ન મળી શકી. એટલે તેના અભ્યાસ

નીલાબા ઊભા રહી ગયા. સાવિત્રીનો પ્રશ્ન હવે કંઈક એવો ગૂંચવાતો લાગ્યો જેમાં તેઓ કદાચ મદદ ન કરી શકે. લાચારીથી તેમણે રડતી સાવિત્રીને આશ્વાસન આપતા કહ્યું, બહેન, ભગવાનની મરજી આગળ આપણું શું ચાલી શકે છે? તારી જાતને શાંત રાખ સાવિત્રી, તારા જમાઈનું મૃત્યુ વહેલું નિર્માર્યું હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ મહેતાએ. સાવિત્રીનું રુદન એકાએક થંભી ગયું. તેણે ચીડાઈને કહ્યું, એ લડધાને કંઈ નથી થયું. લોકો કહે છે ને કે શૈતાન જેવા માણસોને આયુષ્ય ટૂંકું નથી હોતું, એ તો પથ્થર જેવો તાકાતવર છે. જે કંઈ થયું તે મને થયું, અમને, એને નહીં. ભણવાની બીજી ટર્મ વખતે સુરેન્દ્રને સ્કોલરશીપ મળી, એ જ દુર્ભાગ્ય હતું. એ સમયથી એની નજર જ જાણે તદ્દન બદલાઈ ગઈ. બંને જણમાં રોજ રોજ મોટા ઝઘડા થવા લાગ્યા અને એક વખત તો ખૂબ ગુસ્સે ભરાયેલા સુરેન્દ્રે એવું પણ કહી દીધું, હું તને તારા ચહેરાના રૂપ માટે પરણ્યો નથી, તું સિટીઝન હતી ને, માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. નિશ્વાસ નાખતા સાવિત્રીએ કહ્યું, આવું સાંભળીને ખૂબ દુઃખી થઈ ગયેલી શમાએ પણ પછી સામો એવો જ કડવો જવાબ આપ્યો, જો હું ન હોત તો તમે ભારતમાં એક કીડાની જેમ ગંદી નાળીમાં જ સબડતા હોત. તમે મને પરણ્યા છો માટે જ તમારું આખું કુટુંબ મરણ જેવી બદનસીબીમાંથી બચી ગયું છે, સમજ્યા? આમ બંને વચ્ચે કડવાશ ઝડપથી વધતી ગઈ. ઝઘડા થવા લાગ્યા અને છેવટે શમાએ ડિવોર્સ લઈ લીધા અને અમારા ઘરે પાછી ફરી. જીવનના આવા વળાંકો ઉપર પરિવાર માટે એક આફત આવી પડે છે, કંઈક એવું જ અહીંયા હતું. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ડિવોર્સ બાદ ક્ષમા અમારા ઘરે પાછી ફરી. તો હવે સુરેન્દ્ર ક્યાં છે? નીલાબાએ પૂછ્યું. આ વાતને એક વર્ષ થઈ ગયું છે. તેણે અભ્યાસ પૂરો કર્યો અને ભારત ગયો છે ફરીથી લગ્ન કરવા માટે. તેને પરણવા માટે તૈયાર થનારી છોકરીઓનો તોટો નહીં હોય, એટલું તો ચોક્કસ. ત્યાં રહેતા લોકો પોતાની દીકરી ગમે તેને આપવા તૈયાર રહે છે. જો તે છોકરો અમેરિકામાં રહેતો હોય તો પછી ભલે ને તે પટાવાળાની જ નોકરી અહીં કેમ ન કરતો હોય? હવે તો તેને સારી પત્ની મળી ગઈ પણ હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે અને મૂળ રચયિતા છે સુધા મૂર્તિ. તો ક્ષમાનું શું? તે ક્યાં છે? પોતાના ડિવોર્સ પછી તેણે બધો ગુસ્સો મારા પર કાઢ્યો. ભારતીય સંસ્કૃતિને, લગ્નના રિવાજોને નામે તે જ મારા સુખનું બલિદાન આપ્યું. તે જે લગ્ન માટે મારા માટે નક્કી કરી આપ્યું તેમાં મને ક્યાં સુખ મળ્યું? આ ભારતીય અરેન્જ્ડ મેરેજની કેવી માંદી પ્રથા તે મારા ઉપર થોપી દીધી. માંડ 5 મિનિટ માટે છોકરો છોકરી મળે અને ખરેખર એકબીજાને જાણ્યા વિના લગ્ન કરી લે, મને આવા લગ્ન માટે તે બ્રેઇન વોશ કરી દીધી હતી. અલબત્ત ડોલરના ભિખારીઓ ભારતમાં અસંખ્ય છે જ. એ લોકો તો દીકરીને કે દીકરાને કોઈ ગધેડા સાથે પણ પરણાવવા રાજી હોય જ્યાં સુધી તેની પાસે ગ્રીન કાર્ડ હોય. જુઓ, મેં તમારી વાત એકવાર માની અને મને શું મળ્યું? મારી આખી જિંદગી વિખરાઈ ગઈ છે તમારા બંનેને કારણે અને તમારા સડેલા વિચારોને કારણે. આજ પછી હું મારું જીવન મારી રીતે જ વિતાવીશ, બરાબર? મારી જ પસંદગીથી, સમજી ગયા ને? આજ પછી હું જે કંઈ કરું તેમાં ટાંગ અડાવશો નહીં. હા, ક્ષમાએ આવો જવાબ તેના માતા પિતાને આપ્યો હતો. દુઃખી થઈને સાવિત્રીએ ધીમેથી કહ્યું, અમને તેણે કેટલા કડવા વેણ કહ્યા, પછી તો તે અમારું ઘર છોડીને જતી રહી. હવે તે ક્યાં રહે છે? નીલાબાએ પણ ખૂબ દુઃખી અવાજે પૂછ્યું. મેં સાંભળ્યું છે કે બ્રાઝિલના કોઈ છોકરા સાથે તે કેલિફોર્નિયામાં કોઈક ઠેકાણે રહે છે અને એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસનું કામ કરે છે. જીવનની વિટંબણાઓ અને પરિસ્થિતિની મુશ્કેલીઓ કેવા નિર્ણયો લેવડાવે છે એનું પણ આ એક પ્રતિબિંબ છે. વાતને આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેટ્રેસનું કામ તે કોઈ એક ઠેકાણે કરે છે, ક્ષમા અને એની જિંદગીનું આ છેલ્લું વાક્ય હતું. આવું કામ એ ક્યાં સુધી કરશે? નીલાબાએ પૂછ્યું. ભગવાન જાણે. આમ તો અમારું કુટુંબ બહુ ઊંચું છે. અમારા કુટુંબમાંથી કેટલાય વેદોના વિદ્વાનો પેદા થયા. એમ પણ કહે છે કે ધર્માચાર્યો પણ મારા દાદાની સલાહ લેવા આવતા. મારા સસરા પણ કેટલા વિદ્વાન હતા. આવા કુટુંબની છોકરી આજે આવી જિંદગી જીવે છે. મને જ્યારે આ વાતનો વિચાર આવે ત્યારે મારાથી આ દુઃખ સહન થતું નથી ને મારા પેટમાં દુઃખથી તેલ રેડાય છે. ભગવાન જ જાણે છે કે અમે કઈ રીતે જીવીએ છીએ, શા માટે અને શા ખાતર જીવીએ છીએ, આટલા દુઃખો સાથે જીવીએ છીએ. સંયમની પાળ દુઃખે તોડી નાખી. આવી મોટી લાચારીની અભિવ્યક્તિ તો આંસુની ધાર જ પૂરી કરી શકે ને? નીલાબા સ્તબ્ધ થઈ ગયા અને વિક્ષુબ્ધ પણ. પોતાના જેવી ચોથા ધોરણની ભણેલી બાઈ આટલી વિચિત્ર સમસ્યાનો ઉકેલ ક્યાંથી લાવી શકે? તેમની પાસે તો આ સમસ્યાને ઊંડાણથી તપાસવાની હિંમત પણ ન હતી. પણ તેમની પાસે સંવેદના અને કરુણા જરૂર હતી, જેથી તેઓએ આંસુ લૂછી શકે એવા દુઃખી આત્માની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. શું હવે તમારી બીજી દીકરી સવિતા માટે પણ તમને ચિંતા થવા લાગી છે? તેમણે બહુ નરમાશથી પૂછ્યું. અને વાસ્તવિક શું થશે એ વાતને આપણે આવતા એપિસોડમાં માણીશું. તમારા પ્રતિભાવ અમને વોટ્સએપ નંબર 9512966888 પર મોકલી આપો. સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર કોમેન્ટ અથવા તમારા અવાજમાં રેકોર્ડ કરીને તમે માહિતી મોકલી શકો છો, પ્રતિભાવ આપી શકો છો. આ બધા જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઇટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી તમે અમારા રેડિયોને બીજા મિત્રોને સંભળાવવા માટે દૂરના વિસ્તારોમાં મોકલવા ઇચ્છતા હોવ તો અમે રેડિયો ગાર્ડન વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો। પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો। તેને સુથારી કામ આવડતું જ નહોતું, એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો। આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા। રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી। સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ। અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે। ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે। નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે। સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો। એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો। આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું। તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું। એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું। સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી

0: શકાય? વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક વખત એક ગામમાં એક ધોબી રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતા. કૂતરો તેના ઘરનું રક્ષણ કરતો અને ગધેડો તેના કામમાં જે કંઈ ભારે કપડાં હોય તે ઊંચકવાનું કામ કરતો. ધોબી તેના કૂતરાને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ તે ધોબીને જોતો હતો ત્યારે તે કૂતરો ધીમેથી ભસતો અને તેની પૂંછડી પટપટાવતો અને તેને વાલ કરતો અને ધોબી પણ તેના માથે હાથ ફેરવતો અને વાલ કરતો. ગધેડો આ જોઈને ખૂબ ચીડાઈ જતો અને તેને કૂતરાની ઈર્ષ્યા આવતી. તે મનમાં વિચારતો, અરે રે, મારા નસીબ કેવા છે. મારો માલિક મને તો કેવું દુઃખ આપે છે. મારી ઉપર કામનો બોજો મૂકે છે અને મજૂરી કરાવે છે. મારે પણ મારા શેઠને ખુશ કરવા માટે કૂતરા જેવું કરવું જોઈએ. હવે એક વખત ધોબીને આવતો જોઈ તેણે પણ કૂતરાની જેમ પૂંછડી પટપટાવી અને થોડું ભોંક્યો અને તેના પગ ઊંચા કરી અને તેના માલિક પર મૂકવા લાગ્યો. પણ પેલો ધોબી ગધેડાનું આવું વર્તન જોઈ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે આ ગધેડો ગાંડો થઈ ગયો છે. તેણે તેને લાકડી વડે ખૂબ માર માર્યો અને ગધેડાના રામ રમી ગયા.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેઠે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટરાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડું પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવળ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવળ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવળ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધિ ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિ

0: એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું, આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગરાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછું આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગરાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર, मस्त रहो, व्यस्त रहो, सामो

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: અભી અલવિદા મત કહો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર

0: 95 12 98 9512 99 6 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 88 95 12 99 6 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: કહ દું તુમે
2: હા
1: યા ચુપ રહું
2: ના
1: દિલ મે મેરે આજ ક્યા હૈ
2: ક્યા હૈ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો

એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ

0: पक्का पालनपुरी नी ओळख એટલે ट्यून रहे मस्त रहे सांभळतो रहे ओनली ऑन 90.4 एफएम रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन।
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર।
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું। વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો।
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88.

0: 9966 પર અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: 95 96 88 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95 96 88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: પ્લીઝ રાતી મત.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર, વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા.

0: આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચોમાસાએ હવે જમાવટ કરવા માંડી છે. સાગના મસ્તકો પરની લીલી કળીઓ હવે સફેદ ફૂલ બનીને મુગટ જેવા ગુચ્છ સર્જીને મહાલશે. ઠેક ઠેકાણેથી ઝરણાઓ દળદળતા ખીણમાં થઈને નર્મદામાં ભળવા દોડી જવા લાગ્યા છે. ન જાણે ક્યાંથી અગણિત જીવડાઓના ટોળા ચારે તરફ ગુંજરાવ કરતા ઉડે છે. સુપ્રિયાએ અને મેં મળીને મચ્છરદાનીના ટુકડાઓથી બારીઓ પર પડદા લગાવ્યા છે. રાત્રે દીવાના અજવાળાથી આકર્ષાઈને આવતા જીવજંતુઓ તો તે જાળી પર પાંખો ફફડાવતા રહે છે. ગઈકાલની રાતથી પડતો વરસાદ સવારે રહી ગયો. બહાર આવ્યો તો સામે શણની કંઠા પહેરેલું એક માણસ ઊભો હતું. મને કહે, નર્મદે હર, નર્મદે હર. મેં કહ્યું, પણ તે ગયો નહીં. કહે, પરકમ્માવાસી હું, ચાર તુર્માસ ઠહેરૂંગા. પરકમ્માવાસી? મેં પૂછ્યું. પછી લાગ્યું કે કોઈ ઉપવાસી હશે એટલે તેને રસોડા તરફ દોરી ગયો અને કમળાને કહ્યું, આમને જમાડવાના છે. ખુદ બલા લેંગે, પેલાએ કહ્યું. પરકમ્માવાસી હે માઈ. એ હો, કમળાએ સમજમાં ડોકું હલાવ્યું અને એક ડબ્બામાંથી ચાવી કાઢીને મને આપતા બોલી, પરકમ્માવાસી હોવે હે. હું ચાવી લઈને ઊભો રહ્યો. કમળાને કંઈ પૂછું તે પહેલાં સુપ્રિયા આવી. કહે, પરિક્રમાવાસીઓ માટે પાછળની ઓળીઓ ખોલવી પડશે, બીજાઓ પણ આવશે ચાતુર્માસ ગાળવા. શાની પરિક્રમા? મેં પૂછ્યું. નર્મદાની, સુપ્રિયાએ કહ્યું. વરસાદમાં જંગલના રસ્તાઓ બંધ રહે અને નર્મદામાં પૂર હોય એટલે પરિક્રમાવાસી જ્યાં સગવડ હોય ત્યાં ચાતુર્માસ ગાળે. આપણે પણ પરિક્રમાવાસીઓની સગવડ બને તેટલી સાચવીએ છીએ. કોઈ કોઈ આવી ચડે તો રહે. નર્મદાની પરિક્રમા? આટલી લાંબી પથરાયેલી નદીની પરિક્રમા? મારા અચરજનો પાર ન રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા

સુપ્રિયાએ મને જે વિગત સમજાવી તે જાણીને પણ હું ઘડીભર માની ન શક્યો કે કોઈ આવું કરે. નર્મદા કિનારાના કોઈ એકા સ્થળેથી માનવી પગપાળો આ યાત્રાએ નીકળી પડે છે, માર્ગમાં ભૂલથી પણ નર્મદાને ઓળંગી ન જવાય તે પ્રતિજ્ઞા સાથે. નગરો, મંદિરો, કસ્બાઓ, અરણ્યો અને પથ્થર મઢ્યા એકાંતો પાર કરતો તે નદીના ઉદગમ સુધી પહોંચે છે. અમરકંટકમાં જે કુંડમાંથી આ મહાસરિતા વહી નીકળે છે તે કુંડને ફરીને તે સામા કિનારા પર એવી જ કઠિન યાત્રા કરતું નર્મદાના નિર્મળ જળ જ્યાં સાગરને મળે છે ત્યાં સુધી જાય છે. સાગર સંગમ બિંદુની પ્રદક્ષિણા કરીને પાછો ફરે છે અને એ સ્થળે જ્યાંથી તેણે આ યાત્રા શરૂ કરી હતી આમ પૂરી થાય છે, આ 1200 માઇલ લાંબી પથરાઈને વહેતી નદીની પરિક્રમા. અને એ પણ કોઈ જવલ્લે જ કરે છે તેમ નથી, વર્ષો વર્ષ અનેક જણ આ યાત્રાઓ કરવા નીકળી પડે છે. લ્યુસી આ જોએ સાંભળે તો તેને કેટલો રોમાંચ થાય. એમાં કોઈ વખત નર્મદા પરિક્રમાવાસીને દર્શન આપે છે તે જાણીને તો તે ઉત્તેજનાથી પાગલ થઈ જાય. મારું અચરજ જોઈને સુપ્રિયાએ મને કહ્યું, આ વર્ષે પરિક્રમાવાસીની સેવા તમારા પર, તેમની સેવા કરવી તે લાવો ગણાય છે. ભલે, મેં કહ્યું. પેલા અજાણ્યા પરિક્રમાવાસીને તેનો ઉતારો ગોઠવાવી આપ્યો. તેને સીધું સામાન પહોંચાડીને પાછા વળતા મેં પૂછ્યું, બાબા, અહીં સુધી આવતા તમને શા અનુભવો થયા તે મારે નોંધવું છે, તમને ક્યારે સમય હશે? તે હસ્યો અને કહે, સબકા સુમિરન સબ

करे भाई, कहा सुना तुम्हें क्या काम आएगा, तो खुद ही चल कर देख ले, यही ठीक रहेगा। मैं परिक्रमा वासी तरफ जोई, ते फरी मलक्यो अने पूछियो, चलना है तुझे तो छोड़ ये सब और निकल ले। मने पण आवी परिक्रमा करी जवानी इच्छा तो थई। पेलो अजाण्यो माणस कहे छे तेम निकळी पड़िए तो, आ विचार आवता ज मने नर्मदाना मैं जोईला स्वरूपो आँख सामे तरवर्या। आ नदी, आ नदीपट સાથે હું કોઈ અદ્રશ્ય દોરે બંધાયો છું। નર્મદા રક્ષા કરે તેવા આશીર્વાદ આપનારા અને તે સહદે પ્રગટ થઈને દર્શન આપે છે તેવું માનનારા માનવીઓના પ્રદેશમાં હું એ માન્યતાના સત્યાસત્ય પર વિચારું તો ઈશ્વર શું છે, બ્રહ્મ શું છે, જેને આધ્યાત્મિક અનુભવો કહે છે તે, અને સાક્ષાત્કાર શું છે તે પણ વિચારવું પડે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

આવું કશું જ મેં કદી વિચાર્યું નથી, જાણ્યું નથી. કદાચ એટલે જ ભૂતકાળમાં મારા વર્ગોમાં મેં ઠેરવી ઠેરવીને આવી બ્રહ્મણાઓને નકાર્યા કરી છે. પરંતુ આજે આ પરિક્રમાવાસીની વાત અને તેનું યાત્રાએ નીકળી પડવાનું નિમંત્રણ મને છાતી ઠોકીને આવું કશું હોતું જ નથી તેમ કહેતા રોકે છે. પરિક્રમાવાસીને તેનું કામ કરવા દઈને હું મારા ઘર તરફ ચાલ્યો. અઠવાડિયું થંભેલો વરસાદ ફરી શરૂ થયો. વનોએ હવે જાણે નવો જન્મ લઈ લીધો છે. સાગ સરાઈના ખુલ્લા થડને હવે ઉપર ચડતા વેલાઓએ ઢાંકી દીધા છે. ખીણોમાં જ્યાં જ્યાં ગામડાઓ છે

ત્યાં ત્યાં માનવીની હિલચાલ વધી ગઈ છે. બહારના પ્રદેશોમાં મજૂરીએ અને બીજા કામોએ ગયેલા સ્ત્રી પુરુષો વરસાદ થતાં જ પોતાના ખેતરો સંભાળવા પાછા આવી જતા અરણ્યો માનવ કોલાહલથી ગાઈ ઉઠ્યા છે. ચોમાસાએ આદિવાસી કેન્દ્રના કેટલાક કામને પણ ઠપ કરી દીધા છે. હાથ કાગળને અને ભેજને કોઈ કાળે બને નહીં, આથી એ કામ તો સાવ અટકાવી જ દેવું પડ્યું. હા, પેલી તરફ પગથિયા ખેતીમાં નાની નાની ક્યારીઓ પાડીને ડાંગર રોપવાનું કામ શરૂ થયું છે. પર્વતો પર વાદળ, સૂરજની તડકા છાયાની ભાત, પાછળ લીલી ચમખીણોની પશ્વાદ ભૂમાં જળભરી ક્યારીઓ, તેમાં નીચા વળીને ડાંગર રોપતા આદિવાસી સ્ત્રી પુરુષો, જાણે કોઈ નવું જ જગત સર્જાયું હોય તેમ હું મુગ્ધ બનીને આ બધું જોઈ રહું છું. આજે મને પણ ડાંગર રોપવા જવાની ઈચ્છા થઈ. મેં કહ્યું કે હું આવું છું તો બધા મજૂરો હસી પડ્યા. એક જણ કહે, ની હોવે, ની કર શકો હો છો? મેં કહ્યું, પ્રયત્ન તો કરી જોઈશ, ભલે નફા આવે. અને હું તેઓની સાથે ગયો. અમે ઢોળા ઉપરની ક્યારીઓને પહોંચ્યા ત્યાં વરસાદ શરૂ થયો. એક આદિવાસીએ શણના કોથળા લઈ તેનો બોસલો બનાવીને મને ઓઢવા આપ્યો. મેં લેંઘાના પાયસા ગોઠવણ સુધી ચડાવી દોરીની બાંધી લીધા. વરસતા વરસાદે મેં ડાંગરની જોડી હાથમાં લીધી અને ક્યારીના પાળા પરથી ક્યારીમાં ઉતર્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

ઉતરતા જ મારો પગ કાંડાની ઉપર સુધી કાદવમાં ખૂંપી ગયો. બીજો પણ પગ પહાડા પરથી ઉપડી ગયો અને હું સમતોલપણું ગુમાવીને ભરી ક્યારીમાં ચત્તો પાટ પડ્યો. તરત જ ગોમિયો દોડી આવ્યો. મને ઊભો કરતા તેણે હસવું તો સંતાડી ન શક્યો, બાકીના બધા પણ ખૂબ હસ્યા. લાગણી સંતાડવાનું ન શીખેલી પ્રજાને ગુનેગાર ગણવી તે હવે મારા માટે શક્ય પણ ન હતું. હું પણ બધાને સાથે મળીને ખૂબ હસ્યો. આખા શરીરે કાદવ, વાળ અને મોં પણ ખરડાઈ ગયા. પેલો શણનો બોસલો તો તરબોળ વજનદાર થઈ ગયો હતો. તેને ઉંચકીને બાજુ પર મૂકે જ વરસાદ કાદવ ધુવે, તે ઉપરાંત ઘરે જઈને નાહવું પડશે. ની કરા, બેઠ જાઓ, ગોમિયાએ કહ્યું, પણ મેં માન્યું નહીં. કાદવ નીતળતા ભીના શરીરે વરસતા વરસાદમાં પલળતા મેં ડાંગરની પહેલી પણી રોપી. ધરતી સાથે આવો નાતો હું પહેલીવાર બાંધતો હતો. શાળાઓમાં અમે વૃક્ષો વાવેલા, પણ એ તો તૈયાર ખાડામાં તૈયાર રોપાને મૂકીને માટી પાણી વાળી દેવા જેવું યાંત્રિક. આ ભરી ક્યારીમાં પોચી પોચી ધરતીના પટ પર ધાન રોપતા જે અનુભવ થયો તે મારા માટે તદ્દન નવો હતું. થોડી જ પળોમાં મને એ પણ સમજવા માંડ્યું કે વરસતા વરસાદમાં ઉઘાડા શરીરે સતત નીચા નમીને ચપચપ ડાંગર રૂપે જતા માનવીની વેદના સી ચીજ છે. બરડો જાણે તૂટી પડશે એવું મને લાગ્યું. હું તો માત્ર આનંદ ખાતર આ કામ કરી રહ્યો છું, ગમે ત્યારે અધૂરું મૂકીને બહાર નીકળી જઈ શકું, પરંતુ જેઓને મુઠ્ઠી ધાન માટે આ કામ કરતા જ રહેવું પડે છે તેની વેદના કેટલી અસહ્ય બનતી હશે તેની કલ્પના મને થતરાવી મૂકે છે. હવે જ્યારે જ્યારે ખેતરોમાં કામ કરતા માનવીને જોઈને સૌંદર્ય માણવાનું વિચારીશ ત્યારે ત્યારે તરત જ મન બોલી ઉઠશે, જગત દેખાય છે તેટલું રમ્ય નથી. આજથી ગણેશ શાસ્ત્રી પણ ચાતુર્માસ ગાળવા કેન્દ્ર પર આવ્યા. ચોમાસામાં હરિગોખનું માર્ગ બંધ રહે, પહાડ પાછળના પાકા રસ્તે વારંવાર તેમની પાસે જવું આવવું પણ લાંબુ પડે અને નર્મદા ક્યારે છલકાઈને તેમના શિવ મંદિરે આવી ચડે તે કોણ કહી શકે. આથી દર વર્ષે ચાતુર્માસ ગાળવા શાસ્ત્રીજી અહીં આવી જાય અને આંસુ ઉતરે પાછા નર્મદા કિનારે જતા રહે. કોઈ વર્ષે અહીં ન આવે તો અમરકંટક જઈને રહે તેવું તેમણે કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

શાસ્ત્રીજીનો ઉતારો તો મેં મારા જ ઘરમાં રખાવ્યો. સાંજથી જ તેમને કહી દીધું, તબલા શીખવવા પડશે. શાસ્ત્રીજીએ હસીને મંજૂરી પણ આપી. તેમનો સાજ સામાન મેં બરાબર ગોઠવ્યો. શાસ્ત્રીજી આવ્યા તે દિવસે જ એક વધુ પરિક્રમાવાસી પણ આવ્યો. તેને લઈને પાછળની કુટિયા પર ગયો. કુટિયા જોઈને તે કહે, પરકમ્મા વાસી હૈ, એસી જગા ઠહેરાતે હો, જરા અચ્છી જગા દિખાઓ. મેં તેને સમજાવ્યું. બાબરિયાને ગોમિયાને બોલાવીને તેની ઝૂંપડી સરખી કરાવી ખાટલો પણ મુકાવી આપ્યો. તોય તેને પૂરો સંતોષ થયો તેવું લાગ્યું નહીં. પરકમ્મા વાસી કી સેવા કરના નહીં જાણતે, એવું પ્રમાણપત્ર આપીને જ મને છોડ્યો અને ઉપરથી સંભળાવ્યું, એસે પુણ્ય મિલતા હૈ ક્યા. કોઈ માણસે અંગત સેવા કરવાનો અનુભવ મને ન હતો. એમાંય પુણ્ય કમાની વાત તો મારા મનમાં સાતમા તળે પણ વસે તેમ ન હતી. છતાં કેન્દ્રના નિયમનો ભંગ ન થાય તે માટે મેં કંઈ જવાબ ન આપ્યો. સાંજે હું તેને જમવાનું આપવા ગયો તે સમયે પણ તેને ફરી ક્રોધ કર્યો અને ગમે તેવા શબ્દો બોલ્યો. તે પરિક્રમાવાસી હતો એથી એને તો શું કહું. પણ સાંજે સુપ્રિયાને કહ્યું, તમારું આ પરિક્રમાવાસીની સેવાનું કામ મારાથી નહીં થાય. કેમ, પેલી નવી મૂર્તિ સાથે નથી ફાવતું? સુપ્રિયાને કોણ જાણે ક્યાંથી પણ સમાચાર મળી ગયેલા લાગ્યા. હા, મેં કહ્યું, એ માણસમાં મને કોઈ રસ નથી. એ માણસમાં તો મને પણ રસ નથી, સુપ્રિયાએ કહ્યું, પણ તે પરિક્રમાએ નીકળ્યો છે, એટલું પૂરતું નથી? તમે પુણ્ય કમાવા ઈચ્છો તો મને વાંધો નથી, મારે પુણ્ય જોઈતું નથી. મને હજુ કે મારા અવાજથી સુપ્રિયાને લાગી આવશે અને તે સારું કહીને મને મુક્ત કરશે. પણ તે કંઈ બોલી નહીં, સહેજ હસી ઊંડો શ્વાસ લીધો અને પછી મને કહ્યું, તમે એમ માનો છો કે હું કોઈ માણસને સાચવું છું અને એ પણ પુણ્ય મેળવવા ખાતર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પારંપુર સાથે.

પછી મને જવાબ દેવાનો સમય આપ્યા વગર અદબ ભીડીને બે ડગલા ચાલીને દૂર ક્ષિતિજ તરફ જોતા બોલી, એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. પછી એકદમ મારી તરફ ફરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુપ્રિયા કે બીજા કોઈ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવા નથી કરતા, પરિક્રમાની સાચવા કરે છે. હજારો વર્ષથી ચાલી આવતી એક પરંપરાને જાળવવામાં મારાથી બનતું બધું કરીશ. રેવાની કિનારે ઠેર ઠેર આવેલા મંદિરો, ગામડાઓના સુખી દુઃખી કુટુંબો, કેટલાય જાણ્યા અજાણ્યા દાનવીરો કે સાવ ભોળા અભૂત આદિવાસીઓ પરિક્રમાવાસીઓને સાચવે છે તે એટલા માટે કે આ પરંપરા ટકી રહે. રહી પુણ્યની વાત, તમે તો હવે ઘણું જાણ્યું છે. શાસ્ત્રોમાં પુણ્ય તો એક વચનથી વિશેષ શું છે? હું કંઈ બોલ્યો નહીં. મૌન રહીને સુપ્રિયાનું નવું રૂપ જોઈ રહ્યો. તે આગળ બોલી, પુણ્ય કમાવાની ઈચ્છા તો ત્યારે થાય જ્યારે હું આ પ્રથાને ધાર્મિક ગણતી હોઉં. કહીને તેણે આંખો વિસ્તારથી બોલી, આ તો ઋષિ મુનિઓએ સર્જેલી સાંસ્કૃતિક પરંપરા છે, અમારી બીજી મોટા ભાગની પરંપરાઓની જેમ. આ પ્રક્રિયા દરમિયાન પરિક્રમાવાસી પુણ્ય ભલે મેળવતો હોય, પરંતુ એ ઉપરાંતનું

રુચિ મેળવે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય તમે પરિક્રમા કરો તો કદાચ જાણી શકો. પણ આવા મૂર્ખને સાચવવાથી શું ફાયદો? મારું મન હજુ માનતું ન હતું. સુપ્રિયાએ મારા તરફ ફરીને કહ્યું, તે મૂર્ખ હોય તે માટે તેની સેવા ન કરું, અને જ્ઞાની માણસ તો જ સાચું તેવું કરીશ. તે દિવસે હું પરિક્રમાની સેવા નહીં કરી શકું. માણસ કેવો છે એની મને ચિંતા નથી, તેને પરિક્રમા લીધી છે એટલું જ મારા માટે પૂરતું છે. મારે પરિક્રમાની સેવા કરવાની છે, પરિક્રમા વાસીની નહીં. હું ઊંડા વિચારોમાં પડી ગયો. જતા જતા સુપ્રિયાએ કહ્યું, આખો રેવા ખંડ જે કરી શકે, અડધા ભૂખ્યા રહેતા આદિવાસીઓ પણ કરી શકે, તે કામ આપણાથી નહીં થાય. થશે, અજાણી પ્રેરણાથી અસર તળે હોવ તેમ વિશ્વાસથી મેં જવાબ આપ્યો અને સુપ્રિયાને જતી જોઈ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: ઇતની સી બાત

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4।

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?

0: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.